0: સવાભાઈ ચોપલા છે વરસે નો રંગારંગ જનંત કીધી રંગારંગ જનંત
1: પમાદી સોકળ છે લાળે એસ બાબ જાળે મા બગવાળે ન ભયમા હવે ઉસનો લિસનર દ કાલરાનો દ બેલેન્સ ન કુરવાન છમા.